ચરણામણિ આવે વારો વાર જૂઠે જૂઠા મુખ વસે નિત નિત હોય ખુવા સોચે ના અખિયે